માતાજી, માતાજીને હમ કહીને કહું છું કે વા ફરે, વાદળ ફરે, વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો, આ મિત્રો કદી ના ફરે. જે હા.

0: ट्विस्ट से लेकर नए सॉन्ग की लिस्ट तक सुनते रहिए फिल्मी फ्लेवर। फिल्मी ट्विस्ट से लेकर नए सॉन्ग की लिस्ट तक सुनते रहिए फिल्मी फ्लेवर रेडियो महारानी 89.6 एफएम कुछ हटके पर।
1: માતાજીને હમ કહીને કહું છું કે વા ફરે વાદળ ફરે ને વાયરો ફરે, પણ એક વાર બોલ્યા પછી મારા મિત્રો આ મિત્રો કદી ના ફરે કે હાલો ને